0: आशा भोसले की आवाज में हेरा फेरी फिल्म का ये बहुत ही खूबसूरत गाना आपने सुना।
1: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे। सौ प्रथम मुख्य समाचार। राष्ट्रपतिनो तमिलनाडुमां एमोनिया गैस लीकेजथी प्रभावित गामदारोना मुद्दे तमिलनाडु सरकारने अहेवाल रजू करवानो निर्देश। केन्द्रीय सहकार मंत्री अमित शाह आजे गुजरातना दहेगाममां नवा शाक मार्केटनी शरूआत करावशे। पश्चिम बंगाळमां पसार करायेला गुना विरोधी नवा बे कायदा आजथी अमलमां आव्या। जॉर्डन बहरीन अने कुवैतमां अमेरिकाना लश्करी थाणा पर मिसाइल अने ड्रोन हुमलाओनी ईराने जवाबदारी स्वीकारी। पश्चिम एशियामां वधता तणावना पगले भारतीय शेर बजारमां घटाडा बाद सुधारो अने लॉर्ड्स क्रिकेट ग्राउंड पर भारतीय महिलाओ इतिहास रचवानी नजीक। समाचार विगतवार। राष्ट्रपति द्रौपदी मुर्मूए तमिलनाडुमां एमोनिया गैस लीकेजथी प्रभावित झारखंडना कामदारोना मुद्दानी नोंध लीधी छे। राष्ट्रपति सचिवालये रोजगार अने श्रम सचिवोने तात्कालिक जरूरी कार्यवाही करवा अने लेवामां आवेला पगलां अंगे अहेवाल रजू करवानो निर्देश आप्यो छे। अरजीमां नाणाकीय सहाय, वळतर अने पुनर्वसन साथे असरग्रस्त कामदारोने झारखंड सुरक्षित परत मोकલવાની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઝારખંડના રામગઢ જિલ્લાના સરકારી વકીલ સંજીવકુમાર અંબસ્થ દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ આ પગલું લેવાયું હતું। આજે ગુજરાતના ગાંધીનગરમાં કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એપીએમસીના અમૃત મહોત્સવ દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે। તેઓ એપીએમસીના અમૃત મહોત્સવ નિમિત્તે તૈયાર કરાયેલ એક સ્મારક પ્રકાશનનું વિમોચન કરશે અને દહેગામ એપીએમસી બોર્ડના સભ્યો સાથે પણ વાતચીત કરશે। દરમિયાન આજે ગાંધીનગર ખાતેની નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં યોજાયેલી 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મિટિંગનો ઉદઘાટન સમારંભ રાષ્ટ્રીય શોકના કારણે મોકૂફ રખાયો હતો, જેનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવાના હતા। પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ગુના વિરોધી નવા બે કાયદા આજથી અમલમાં આવ્યા છે। રાજ્યપાલે અસામાજિક પ્રવૃત્તિઓના નિયંત્રણ સંબંધિત બિલને મંજૂરી આપી છે। ગત જૂન મહિનામાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુના વિરોધી બિલ, પશ્ચિમ બંગાળ જાહેર સલામતી અને અસામાજિક પ્રવૃત્તિઓ નિયંત્રણ બિલ 2026 અને પશ્ચિમ બંગાળ જાહેર વ્યવસ્થા

0: गतिविधियों, दंगों, पुलिसकर्मियों पर हमलों और संगठित अपराध के खिलाफ त्वरित और सख्त कार्रवाई को सक्षम बनाएगा। संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत।
1: पंचायती राज मंत्रालयना सचिव विवेक भारद्वाजे देशने पाणी व्यवस्थापनमां आत्मनिर्भर बनावा માટે સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેઓ નવી દિલ્હીમાં ગ્રામ પંચાયતો દ્વારા પાણી બજેટિંગ અને પાણી સુરક્ષા આયોજન પર માસ્ટર ટ્રેનર્સ કાર્યક્રમના રાષ્ટ્રીય સ્તરના તાલીમ સત્રમાં સંબોધન કરી રહ્યા હતા। આ પહેલને એક મહત્વપૂર્ણ પગલું ગણાવતા તેમણે કહ્યું કે મંત્રાલય લગભગ 1.5 વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે। તેમણે સહભાગીઓને તાલીમ કાર્યક્રમમાં સક્રિયપણે જોડાવા અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં પાણી સંબંધિત પહેલ હાથ ધરીને શીખેલા શિક્ષણને લાગુ કરવા અપીલ કરી હતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિના ડ્રાફ્ટ પર સૂચન આમંત્રિત કર્યા છે, જેનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તાવાળા નૈતિક અને નવીન સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે। સંશોધન નીતિના ડ્રાફ્ટમાં આરોગ્ય સંશોધન માટે દેશના કેન્દ્રીય માળખા તરીકે રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન એજન્ડા બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે। મંત્રાલયે જણાવ્યું કે ડ્રાફ્ટ નીતિ વિવિધ હિસ્સેદારો પાસેથી વ્યાપક ચર્ચા અને ઇનપુટ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં તેમના સૂચનો અને ભલામણોનો સમાવેશ થાય છે। 27 જુલાઈ સુધીમાં ટિપ્પણી અને સૂચનો મોકલી શકાશે। ભારતીય નૌકાદળમાં એક મહિનામાં નવી પેઢીના 4 સ્વદેશી જહાજનો સમાવેશ કરવામાં આવ્યો છે। સરકારે આજે માહિતી આપતા જણાવ્યું કે દેશના દરિયાઈ સંરક્ષણને મજબૂત બનાવવા માટે 11 જુલાઈએ INS મહેન્દ્રગીરીનો સમાવેશ કરાયો છે, જે 6ઠી સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ નીલગીરી ક્લાસ સ્ટીલ્થ ફ્રિગ્રેટ છે। ગયા મહિનાની 21મીએ ભારતીય નૌકાદળે 3 સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રેનો સમાવેશ કર્યો હતો। આ ફ્રિગ્રેટ્સ પ્રોજેક્ટ 17A હેઠળ એન્ટી એર, એન્ટી સરફેસ અને એન્ટી સબમરીન યુદ્ધ સહિત બહુમિશન ભૂમિકાઓ માટે બનાવવામાં આવ્યા છે। ઉચ્ચ સ્વદેશી સામગ્રી સાથે બનેલ આ જહાજ આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે અને દેશના સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક બોટ પલટી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીય પ્રવાસીઓના પાર્થિવ દેહને આજે પરત લવાશે। વિયેતનામમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ફ્લાઇટ હો ચી મિન્હ સિટીથી સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગે ઉપડશે અને ભારતીય સમય અનુસાર રાત્રે 9:35 મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચશે। દૂતાવાસે જણાવ્યું કે સંબંધિત રાજ્ય સરકારોને મૃતદેહને તેમના અંતિમ સ્થળો સુધી પહોંચાડવા માટે પીડિત પરિવારો સાથે સંકલન કરવા જણાવાયું છે। રાષ્ટ્રીય મહિલા આયોગે ઉઝબેકિસ્તાનના કેરળમમાં 21 વર્ષીય મેડિકલ વિદ્યાર્થીની પર ગુજારાયેલા ત્રાસ અને હત્યાના અહેવાલ અંગે સ્વતઃ નોંધ લીધી છે। પંચે તેના મૃત્યુ પહેલા શારીરિક હુમલો, ઉત્પીડન અને બળજબરીથી ધર્મ પરિવર્તનના પ્રયાસના આરોપો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। પંચે કેરળમના પોલીસ મહાનિદેશકને પત્ર લખીને ઝડપી તપાસ, વિદેશ મંત્રાલય અને તાશ્કંદમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન અને પુરાવા જાળવવા અને શોકગ્રસ્ત પરિવાર માટે વ્યાપક સમર્થનની માંગ કરી છે। ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે તેના I4NI ઓપરેશનના ભાગરૂપે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની જવાબદારી સ્વીકારી છે। આ હુમલાઓને ઈરાની લશ્કરી સ્થળો પર તાજેતરના અમેરિકાના હુમલાઓના બદલામાં વર્ણવવામાં આવ્યા હતા। ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં જોર્ડનમાં પ્રિન્સ હસન એરબેઝ, બહેરીનમાં શેખ ઈસા એરબેઝ અને કુવૈતમાં અલી અલ સાલેમ અને અહેમદ અલ જાબેર એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગીઓમાંના એક લિન્ડસે ગ્રેહામનું નિધન થયું છે. આરોગ્ય વિષયક સમસ્યાના કારણે તેમનું 71 વર્ષની વયે અવસાન થયું છે. ગ્રેહામે આક્રમક અમેરિકન વિદેશી નીતિની હિમાયત કરવા માટે વિશ્વભરનો પ્રયાસ કર્યો હતો. તેઓ દક્ષિણ કેરેલીના રિપબ્લિકન અને ભૂતપૂર્વ વાયુસેનાના વકીલ હતા, જેમણે 3 દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસમાં સેવા આપી હતી. આગામી શનિવાર સાંજ સુધી અમેરિકામાં ધ્વજ

0: ધરતીકાઠીએ લહેરાવાશે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ બાદ વૈશ્વિક શેરબજાર પર તેની નકારાત્મક અસર પડી હતી. જો કે બપોરના સેશન બાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. નવેસરથી હુમલાઓ બાદ ભારતીય શેરબજારમાં સવારથી જ 200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જો કે બીજા સેશન્સમાં સકારાત્મક સેન્ટિમેન્ટના કારણે સુધારો જોવા મળ્યો હતો. મેટલ, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં વેચવાલી, જ્યારે આઈટી અને મીડિયા ક્ષેત્રોના શેરોમાં લેવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સમાં 61 પોઈન્ટ અને નિફટીમાં 5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ભારતીય ટીમ જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન યાસ્તિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ભારતના બોલરોએ ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. બીજા દિવસની રમત 269 રનની લીડ સાથે મેચ ફરી શરૂ થતાં ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો. આમ ભારતે ઇંગ્લેન્ડને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિનો તામિલનાડુમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત કામદારોના મુદ્દે તામિલનાડુ સરકારને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના દહેગામમાં નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે. પશ્ચિમ બંગાળમાં પસાર કરાયેલા ગુના વિરોધી નવા 2 કાયદા આજથી અમલમાં આવ્યા. જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની ઈરાને જવાબદારી સ્વીકારી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડા બાદ સુધારો. અને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય મહિલાઓ ઇતિહાસ રચવાની નજીક. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. नमस्कार, मी शैलेश मोहिते, राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. स्वदेश निर्मित 4 अद्ययावत युद्धनौका गेल्या 1 महिन्याभरात नौदलाच्या ताफ्यात दाखल. अयोध्या मंदिर अपहार प्रकरणी सर्वोच्च न्यायालयाच्या केंद्र आणि राज्य सरकारला तसंच श्रीराम जन्मभूमी तीर्थक्षेत्र न्यासाला नोटिसा. बद्रीनाथ मंदिर दान अपहार प्रकरणी मंदिर समितीच्या अध्यक्षांना अटक. इराणचं अमेरिकेच्या हल्ल्यांना प्रत्युत्तर. प्रसिद्ध अभिनेता सॅम नील यांचं निधन. आणि देशाच्या विविध भागात झालेल्या अपघातात 8 जणांचा मृत्यू. आता बातम्या विस्तारानं. भारतीय नौदलात स्वदेशी आरेखन आणि निर्मिती असलेल्या 4 अद्ययावत फ्रिगेट युद्धनौका गेल्या 1 महिन्यात सामील करण्यात आल्याचं सरकारनं म्हटलं आहे. यातल्या INS दुणगिरी, INS संशोधक आणि INS अग्रय या फ्रिगेट नौका 21 जून रोजी सामील झाल्या होत्या, तर INS महेंद्रगिरी 11 जुलै रोजी सामील करण्यात आली होती. या युद्धनौका प्रोजेक्ट 17A अंतर्गत भारतात निर्माण करण्यात आल्या असून हवाई हल्ले, जमिनीवरून तसंच पाणबुडीवरून आलेले हल्ले रोखण्याची क्षमता त्यांच्यात आहे. या प्रकल्पात 7 युद्धनौका बांधण्याचं नौदलाचं नियोजन आहे. केंद्रीय गृहमंत्री अमित शाह यांच्या हस्ते आज गुजरातमध्ये गांधीनगर इथं इंटरपोल डिजिटल फॉरेन्सिक्स एक्सपर्ट ग्रुपच्या 11व्या बैठकीचं तसंच आंतरराष्ट्रीय गुन्हे अन्वेषण स्पर्धा आणि शिखर परिषदेचं उद्घाटन होणार आहे. भारत या परिषदेचं यजमानपद दुसऱ्यांदा भूषवत आहे. या परिषदेत गुजरातचे मुख्यमंत्री भूपेंद्र पटेल, उपमुख्यमंत्री हर्ष संघवी आणि 47 देशातल्या पोलीस आणि इतर सुरक्षा क्षेत्रातल्या प्रतिनिधींसह अनेक मान्यवर सहभागी होणार आहेत. या कार्यक्रमादरम्यान कृत्रिम बुद्धिमत्तेवर आधारित आर्थिक गुन्ह्यांचा तपास, घटनास्थळांवरचं व्यवस्थापन, देशातल्या विविध उत्कृष्टता केंद्राचं अनावरण आणि आशियातल्या पहिल्या स्वदेशी मोबाईल प्रयोगशाळेचं लोकार्पण यांच्या हस्ते करण्यात येईल. अयोध्येच्या रामजन्मभूमी मंदिरात देणग्या आणि दानातल्या वस्तूंचं अपहार झाल्याचा आरोप करून त्याची न्यायालयीन देखरेखीखाली चौकशी करण्याचे आदेश मागणाऱ्या याचिका समूहावर सर्वोच्च न्यायालयानं केंद्र आणि उत्तर प्रदेश सरकारकडून जबाब मागितला आहे. सरन्यायाधीश न्यायमूर्ती सूर्यकांत, न्यायमूर्ती जॉयमाल्या बागची आणि न्यायमूर्ती व्ही मोहना यांच्या पीठासमोर याचिकांची सुनावणी होत आहे. राम मंदिराचं व्यवस्थापन पाहणाऱ्या श्री राम जन्मभूमी तीर्थक्षेत्र न्यासालाही न्यायालयानं नोटीस बजावली आहे. या प्रकरणी चौकशी करणाऱ्या उत्तर प्रदेश पोलिसांच्या तपास पथकानं चौकशीची

0: રોશની, એવું લાગે છે ને કે સમય બહુ ફાસ્ટ ભાગી રહ્યો છે. એવું લાગે છે કે અત્યારે 3 વાગ્યા છે, અત્યારે તરત 4 વાગી જશે, રાત પડી જશે અને પાછા 3 વાગી જશે અને પાછો ગીત ગુર્જરી કાર્યક્રમ શરૂ થઈ જશે. એવું નથી લાગતું?
1: સમય એટલો ફાસ્ટ ચાલી રહ્યો છે કે એમ લાગે છે કે ક્યાં દિવસો જાય છે ને ક્યાં વર્ષો જાય છે, કંઈ ખબર જ નથી પડી રહી કે સમય ભાગે છે કે આપણે ભાગીએ છીએ.
0: ના, મને તો લાગે છે કે સમયની દ્રષ્ટિએ આપણે ઘણા સ્લો થઈ ગયા છે.
1: હા,
0: કારણ કે ક્યારેક ભૂતકાળમાં અટવાઈએ, ક્યારેક ભવિષ્યમાં દોડી આવીએ અને વર્તમાન તો ભૂલી જ જઈએ.
1: સાવ સાચી વાત છે. આપણે ઘડિયાળના કાંટે નથી ચાલતા. ઘણીવાર આપણું મન એટલું વિચારોમાં ખોવાઈ જાય છે કે ભૂતકાળની પશ્ચાતાપ, ભવિષ્યની ચિંતા અને વર્તમાનનું આપણે બેસી જ રહીએ છીએ વર્તમાનમાં.
0: એટલે વર્તમાનનું આપણે કંઈ વિચારતા જ નથી, બરાબર ને?
1: હા,
0: અને એટલે જ કદાચ આપણને સમય ફાસ્ટ દોડતો હોય એવું લાગે, કારણ કે વર્તમાનના કામો એમના એમ પેન્ડિંગ રહી જાય.
1: ચાલો આજ એક વિચાર સાથે મહેન્દ્ર કપૂરના સ્વરમાં સાંભળીએ આ ગીત.

0: સોરી સોરી સોરી તરુબેન.
1: અરે સોરી શેના માટે?
0: તમે મને કહ્યું હતું મેરું તો ડગે સોંગ વગાડવા માટે અને મેં રાખના રમકડા વગાડી દીધું.
1: કઈ વાંધો નહીં, પણ મારું ફેવરેટ સોંગ છે. આટલી બધી ફોર્માલિટી શા માટે?
0: અરે ભૂલી ગઈ હું.
1: બાકી સોરી કીધું તો ગમ્યું ખરું હા, કારણ કે સોરી અને થેન્ક યુ સાંભળવા માટે કાન જરા તરસી ગયા હોય છે.
0: શું વાત કરો,
1: હા તરત સોરી કોઈના મનમાંથી આવતું જ નથી, મોઢામાંથી સોરી ન નીકળે. હા
0: હું તો કહી દઉં છું,
1: ના ના એમાં મારો પેલો અહમ ઘવાય ને,
0: મારી તો આદત છે.
1: એટલે સોરી ન બોલાય, તરત થેન્ક યુ ન કહેવાય. અચ્છા મને કે તું રિક્ષામાં બેસતી હોઈશ તો રિક્ષાવાળાને ક્યારે થેન્ક યુ કીધું? શાકભાજીવાળાને થેન્ક યુ કીધું? બસમાં પ્રવાસ કરે તો બસ કંડક્ટરને ક્યારે કીધું?
0: તે કેમ થેન્ક યુ, એ તો એ લોકોની ડ્યુટી છે, એ લોકો નિભાવે છે.
1: હા હોટલ વાળો વેઇટર તને આવીને સરસ મજાની થાળી પીરસી જાય, કોઈ વાર થેન્ક યુ કીધું?
0: ના.
1: કેમ?
0: અરે
1: એ લોકોની ડ્યુટી છે ભલે, પણ એણે તને સેવા તો આપી ને, સેવા કોને આપી?
0: બરાબર છે તમારી વાત. એકચ્યુઅલી થેન્ક યુ કહેવાની આદત પાડવી.
1: આપણે ધરતીને ક્યારે થેન્ક યુ નથી કીધું, દરિયાને નથી કીધું, નળમાં આવતા પાણીને નથી કીધું, સૂરજ દાદાને નથી કીધું, ચંદ્રને નથી કીધું, પૃથ્વીને નથી કીધું.
0: આ સૂરજ ધરતી ચંદ્ર આ લોકો ક્યાં સાંભળવાના છે આપણું થેન્ક યુ?
1: અરે પણ એ ગ્રેટિટ્યુડ તમારે કહેવું જોઈએ કે ભાઈ તમે મને આટલું બધું આપ્યું છે, આજે હું તમારા લીધે પાછી બીજો દિવસે સવાર જોઈ રહ્યું છું, નવા સૂરજને જોઈ રહી છું, તો આપણે થેન્ક યુ નહીં કહેવાનું?
0: ચોક્કસથી. આજે મને આ એક નવી વાત તમારા પાસેથી શીખવા મળી છે કે આપણે આભાર માનવો જરૂરી છે. આપણે જે પણ દિવસ દરમિયાન જેને પણ મળીએ છીએ, જે પણ આપણે એ આપણા માટે એની સેવા બજાવે છે, અથવા આપણે આ ધરતી જેવી રીતે તમે કહ્યું સૂર્યપ્રકાશ આપે છે, એ બધાને પણ આપણે મનથી આભાર માનવો બહુ જરૂરી છે.
1: ખેડૂતનો થેન્ક યુ આપણે ક્યારે જ નથી કરતા. આપણે સરહદ પરના નોજવાનો જે આપણા છે, જે રક્ષક કરે છે, એને થેંક યુ નથી કહેતા. ક્યારે ટ્રાફિક પોલીસને નથી કહેતા, ક્યારે પોલીસોને નથી કહેતા, આપણે કોઈને થેન્ક યુ કહેતા જ નથી.
0: આજે એક નવી વાત શીખવા મળી, જેવી રીતે હું ઇઝીલી સોરી બોલું છું એવી રીતે હવે હું થેન્ક યુ પણ બોલીશ. અને સોરી ફરીથી એકવાર અને તમારું સોંગ આ સાથે જ. હવે તમે મને થેન્ક યુ બોલો.
1: ગંગા સતીનું ભજન છે અને કવિતા કૃષ્ણમૂર્તિના કંઠે છે.
0: કરેક્ટ. હા એની માટે હવે તમે મને થેન્ક્સ કહેજો. આઈ એમ પ્લેઇંગ યોર સોંગ.
1: ઓહો હો હો હો હો, આભાર આભાર,
0: યુ આર મોસ્ટ વેલકમ. ચાલો સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં ખૂબ જ સુંદર ગીત.

0: મોબાઈલ કોન્ટેક્સ્ટમાં કેટલા ફ્રેન્ડ્સ છે મારા એની વાત,
1: હા એની જ વાત કરી રહી છું.
0: એટલે આમ કોન્ટેક્સ્ટ તો ઘણા બધા છે, પણ એમાંથી પર્ટિક્યુલર આપણે ફ્રેન્ડ્સ કેટલા છે જો એની વાત કરીએ તો મારા 101 મિત્ર હશે.
1: 101 મિત્રોમાંથી કેટલા લોકો સાથે વાત થાય રોજ?
0: રોજ તો હાર્ડલી કોઈની સાથે થતી હશે. બાકી તમે મહિનામાં પૂછો તો મહિનામાં 2 કે 3 મિત્ર સાથે વાત થાય.
1: અને બાકીના જે 97 લોકો રહી ગયા એ લોકોનું ક્યારેક વારો આવે ખરો કે માત્ર મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર બનીને જ બેસી ગયા છે?
0: એ તો હવે એમ જ હોય ને, એટલે બધા પોતપોતાની લાઈફમાં બિઝી છે તો આપણે કેમ કોઈને કોલ કરીને ડિસ્ટર્બ કરવાનું.
1: પણ એ મિત્રો છે, પણ આપણા ફોનથી એ ડિસ્ટર્બ થઈ જશે એવું આપણે જ ધારી લીધું છે, એવું તમને નથી લાગતું?
0: હા, એટલે મને એમ લાગે કે હું કોઈને ડિસ્ટર્બ ન કરું, હું જલ્દીથી આઈ નેવર કોલ.
1: એટલે સમજો એ લોકો ડિસ્ટર્બ થઈ ગયા તો એ લોકો કહી દેશે ને કે હું ડિસ્ટર્બ થઈ ગયો એમ.
0: હા એ પણ છે.
1: હા તો એકવાર કોલ કરીને જો એ મિત્રો છે, હવે કોઈક જૂના મિત્રનો તને એમને એમ ફોન આવી જાય તો તને ખુશી થાય કે ન થાય?
0: આના પરથી મને હજી એક વાત યાદ આવી. તમે જ્યારે આ કહ્યું ને, એક અચાનક કોઈ પણ જૂના એક મિત્રનો આપણને ફોન કોલ આવે અને આપણને અંદરથી જે ખુશી મળે, અને એવી જ એક વાત કે અચાનક જ આપણને મમ્મીના હાથનું જમવાનું મળી જાય અથવા તો પહેલા વરસાદ પછીની જે માટીની સુગંધ હોય, એ બધી ખુશીઓ જે છે ને એની માટે આપણને પૈસા ચૂકવવા નથી પડતા હોતા.
1: તો એવી જ રીતે જ્યારે તું એક જૂનો મિત્ર બનીને કોઈને ફોન કરીશ ત્યારે એમને પણ ખુશી મળશે. અરે વાહ, રોશનીનો ફોન. તો આવું બની શકે ને કે કેટલા બધા મિત્રોને આપણે એમને એમ ગુમાવી દઈએ છીએ કારણ કે આપણે જ વિચારી લીધું છે કે એ લોકો ડિસ્ટર્બ થઈ જશે. અરે 2 મિનિટ તો વાત કરી શકે ને કોઈ પણ. હા, 100 જણાને આપણે રોજ ન કરીએ, 4-5 જણા જે આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય એમને જ કરીએ, પણ બાકીનાનો વારો વર્ષમાં એકવાર તો આવે ને,
0: આવી જ જાય. કઈ નહીં તો એમના જન્મ દિવસે આપણે એમને કોલ કરીને વિશ કરી શકીએ.
1: ના, પણ હવે તો આપણે મેસેજના જમાનામાં, ઇમોજીના જમાનામાં જીવીએ છીએ ને, એટલે ત્યાંય વિશ નથી થતું, એટલે વાત નથી થતી.
0: હવે મેસેજ આપણે ટેક્સ્ટ મેસેજથી નહીં પણ વાતથી મેસેજ પહોંચાડીશું, વિશ કરીશું. કારણ કે આ જે નાની નાની ખુશીઓ છે એ જ સૌથી જીવનની કિંમતી ખુશીઓ છે. તો આજ એક વિચાર સાથે સાંભળીએ સુમન કલ્યાણપુરના સ્વરમાં આ ગીત.

0: रोशनी, એવું નથી લાગતું કે આપણે ઘણી બધી વસ્તુઓ પર, ઘણી બધી વ્યક્તિઓ પર, ઘણા બધા સંબંધો પર ડિપેન્ડન્ટ થઈ જતા હોય છે?
1: અત્યારે તો મને લાગે છે કે હું ફોન પર બહુ ડિપેન્ડન્ટ છું, બીજા બધાનું ખબર નથી.
0: તું ફોન પર એટલે મોબાઈલની વાત કરી રહી છો?
1: ઓફકોર્સ.
0: એટલે મોબાઈલ માટે તું એટલી બધી ડિપેન્ડન્ટ થઈ ગઈ છો?
1: હા, એટલે એક ફોન જો આપણી પાસે આજે 4 કલાક પણ નહીં હોય સાથે, તો આપણું કેટલું બધું કામ અટકી જશે.
0: પણ 4 કલાક તારું બાળક તારાથી દૂર છે, કે તારા મમ્મી પપ્પા તારાથી દૂર છે, કે પછી તું તારા ઘરથી દૂર છે,
1: એ બધા માટે પણ ફોન જ છે.
0: એટલે વિડીયો કોલ કરી લેવાના, વાત કરી લેવાની. મિત્રો, જુઓ ડિપેન્ડન્ટ કેવી રીતના હોઈ શકે કોઈ વ્યક્તિ.
1: પણ અને આજકાલ ફોન ન હતો ત્યારે,
0: ત્યારે તું શેના પર ડિપેન્ડન્ટ હતી?
1: ત્યારે તો એ તો કલ્પના જ નથી, મને યાદ જ નથી ક્યારે. ત્યારે તો હું

0: શું હતું ત્યારે? ફોન ન હતો ત્યારે.
1: એટલે ડિપેન્ડન્ટ હોવું છે ને, સારી વાત પણ છે અને ખરાબ વાત પણ છે. કોઈ મિત્ર હોય અને આજે હું શાળામાં નથી ગઈ એટલે ગણિતનો અભ્યાસ એની નોટમાંથી જોઈને હું કરી લઈશ, એટલો જ્યારે મને કોન્ફિડન્સ હોય ને ત્યારે હું ડિપેન્ડ થઈ જાઉં કે કાંઈ નહીં, મારો દોસ્ત તો ગયો છે ને આજે, એની પાસેથી બધું જ ટીચરે શું ભણાવ્યું છે ને એ બધું હું જોઈ લઈશ.
0: તો એ પોઝિટિવ છે.
1: નોકરીમાં પણ આપણે ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ આપણા કલીગ્સ પર, અરે હું નથી ને એ આજે મારું કામ સંભાળી લેશે, આવી રીતે આપણે ડિપેન્ડન્ટ થઈ જતા. અને વસ્તુઓની વાત કરીએ તો ટ્રેન ઉપર તો આપણે બધા ડિપેન્ડન્ટ છીએ જ, કારણ કે આપણે લાંબો પ્રવાસ કરીને અહીંયા પહોંચીએ છીએ. પણ જ્યારે ટ્રેનમાં કંઈ ખરાબી આવી જાય, ટ્રેન બંધ પડી જાય તો બસ છે, બસ નથી તો કાર છે, કાર નથી તો ટેક્સી છે.
0: એટલે
1: કોઈક ને કંઈક પર્યાય કે વિકલ્પ વસ્તુઓ આપણને મળી જ રહેતી હોય છે, પરંતુ આપણે એ વિકલ્પો વિશે ત્યારે વિચારીએ છીએ જ્યારે એ જેના પર આપણે ડિપેન્ડન્ટ હોઈએ છીએ ને એ નથી મળતું. એટલે આજે મારો મિત્ર શાળામાં નથી ગયો, પણ મારો બીજો કોઈક મિત્રો જે એટલો મોટો મિત્ર નથી, પણ એની નોટ પરથી પણ હું અભ્યાસ તો કરી જ શકું છું.
0: એટલે જ્યારે એ વિકલ્પો આપણી સાથે નથી હોતા, આપણી પાસે નથી હોતા ને આપણને નથી મળતા, ત્યારે એવી ફિલિંગ આવે છે કે આપણે હેન્ડીકેપ જેવા થઈ ગયા છીએ.
1: જેવું તને ફોન વિશે લાગે છે?
0: મને એવું લાગે છે.
1: ચાલો આપણે ગીત સાંભળીએ.
0: ચોક્કસથી સોલિકા, આપણે સ્વરમાં સાંભળીએ આગળનું ગીત.

0: રોશની
1: દરુબેન કહેવાનું રહી ગયું કે આ જે સોંગ આપણે પ્લે કર્યો અત્યારે એની ફરમાઈશ રમેશભાઈ ઠક્કરે 3-4 દિવસથી કરી રહ્યા હતા, તો એમના એ ફરમાઈશનું આ ગીત
0: પણ આપણે આશા રાખીએ કે આજે રમેશભાઈ ઠક્કરનો ફોન નથી આવ્યો એટલે આજે એમણે આ ગીત સાંભળ્યું હોય.
1: હા, તો એમને લાગશે કે ભલે મોડું થયું પણ એમનું ગીત આપણે પ્લે કર્યું.
0: હા, તો રોશની હું એમ કહેતી હતી કે સાચું બોલવું શું ખરેખર કઠિન હોય છે?
1: સાચું બોલવું
0: એટલે સાચું જે બોલે એને શિક્ષા થાય, એને કઈ કસોટીમાંથી પાર પડવું પડે, એ બધું ઘણું બધું સાંભળ્યું છે, તો તને શું લાગે છે?
1: મને એમ લાગે છે કે સાચું બોલવું ખૂબ જ અગત્યનું છે, પણ ઘણી વખત એવું થાય છે કે એ સાચું બોલવા માટે આપણને વિચાર કરવો પડતો હોય છે કે સામેવાળાને એ વાત કેટલી અસર કરશે. જો એનાથી એને દુઃખ પહોંચે છે તો મને લાગે છે એ સત્યને એ વખતે આપણે ન બોલીએ.
0: સત્યને ન બોલીએ પણ સત્ય છુપાવવાનું પણ નથી. સત્ય ક્યારેક ને ક્યારેક તો બહાર આવવાનું છે. ઘણી વખત ઘણા લોકો એવું કરતા હોય છે કે

0: અર્ધ સત્ય કરે,
1: અડધું સાચું બોલે,
0: અડધું સાચું ને અડધું ખોટું. એટલે એવી રીતે એને પર એકની પર એક વાત મૂકી દે કે તમારું સત્ય પણ ન નીકળે ને ખોટું એ ન ખબર પડે, એમ અડધી સાચી વાત કરી દે. એટલે અર્ધ સત્ય બોલવું, સાચું કયા સમયે બોલવું, કયા વ્યક્તિની સામે બોલવું, કેવી રીતે બોલવું અને એ સાચાના પરિણામો શું આવશે, તો આ બધું જ જો આપણે વિચારવા બેસીએ તો પછી એ વાત તો આપણા મગજમાંથી પણ કદાચ નીકળી જાય.
1: હા, એટલે બધા પહેલુંને ધ્યાનમાં રાખીને પછી જ આપણે કોઈ પણ વાતને પ્રેઝન્ટ કરવી જોઈએ. મને એમ લાગે છે કે સાચું બોલવું જરૂરી તો છે જ, પણ એ સમય અને પરિસ્થિતિના હિસાબે અને સામેવાળી વ્યક્તિના મનોગત ભાવોને.
0: પણ એ સમય ક્યારેય જ ન આવ્યો તો.
1: હા, એ સમય જો ક્યારે જ ન આવ્યો તો એ વાત મનમાં દબાઈને રહી જાય છે અને પછી આપણને આગળ જઈને એ વાતનું રિગ્રેટ પણ થાય છે કે કેમ ત્યારે એ સમય મેં એને સાચી વાત કેમ ન કહી દીધી. અને
0: કારણ કે ઘણી વખત આવું બનતું હોય છે, કાશ મેને ઉસ સમય બોલ દિયા હોતા.
1: હા, એવું ઘણી વાર થાય છે અને પછી અફસોસમાં ને અફસોસમાં આપણે રહી જતા હોઈએ છીએ.
0: એટલે જે મનમાં આવે, જે વાત હોય એ સાચી વાત, સમય ભલે તમે જુઓ પરંતુ વ્યક્તિને સમયસર ખબર પડવી જોઈએ વસ્તુની. કારણ કે સમય નીકળી ગયા પછી પણ જો તમે સાચી વાત કરો તો એનો એ અર્થ નથી.
1: હા, પછી તો એ વાત બરાબર છે, ભલે એ વાત ત્યારે એને કડવી લાગશે, એ સાચું એને કડવું લાગશે જરૂર, પણ એને એ આપણી ઈમાનદારી માટે
0: કદાચ આપણા એ વખાણ પણ કરે.
1: એપ્રિશિએટ
0: આપણા વખાણની જરૂર નથી,
1: પરંતુ પણ આપણે તો આપણા મનથી આપણા પોતાના મનથી તો એ બોજ આપણને હલકો થઈ જશે કે ભવિષ્યમાં આપણને તો એ અફસોસ નહીં રહે કે મેં નથી કીધું.
0: પણ તારા મન પરથી બોજ ઉતારવા માટે તે એને કષ્ટમાં નાખ્યો ને રોશની, આવું ડબલ ડબલ વાતો કરી રહી છું ખબર નહીં, એટલે હું તને ગૂંચવી રહી છું એક્ચ્યુઅલી.
1: મને બહુ કન્ફ્યુઝ,
0: એટલે મેં તને પોયડામાં લઈ લીધી છે, પણ એમાંથી નીકળીએ અને ગીત સાંભળીએ
1: પછી આપણે વિચારીએ કે આપણે કઈ રીતે લેશું આ સત્યવાળી વાતને.
0: ના, વાત તો થઈ ગઈ, મેં તને જાણી જોઈને ગૂંચવી નાખી, હવે ગીત સાંભળો.
1: લતા મંગેશકરના સ્વરમાં સાંભળી આ ગીત.

0: રોશની, જ્યારે આપણે વાતો કરતા હોઈએ ને ત્યાં વાતોમાં ઘણી વખત દલીલો પણ થઈ જતી હોય છે.
1: ચોક્કસ.
0: જેમ કે અત્યારે આ કટમાં જ થઈ આપણી, આગળના આ ગીત પહેલા,
1: સાચા ખોટામાં,
0: સાચા ખોટામાં. તો કંઈક

0: માઠું લાગ્યું હોય ને તો મીઠા મી લુકડમ.
1: તમે મને કહો છો
0: હાસ તો વળી કેવું જ પડે ને,
1: માઠું સેનું પણ.
0: અરે આટલી બધી દલીલો કરી હોય તો મીઠામી દુકડમ તો કરો. મીઠામી દુકડમ મીઠામી દુકડમ ના દિવસે કરાય એવું જરૂરી થોડું છે?
1: એવું જરાય જરૂરી.
0: હા મીઠામી દુકડમ તો ગમે ત્યારે કહેવાય ને.
1: હા પણ હું તો એ જ વિચારું છું કે શેની માટે, એટલે આપણે તો
0: ના હવે કોઈ પણ વાત હોય એટલે આપણે છે ને શું, મેં શું કહ્યું, સાચી વાત આપણે તરત જ કહી દેવાની.
1: ઓકે.
0: હા એટલે સાચી વાત તરત કહેવાની એના કરતાં આપણે મીઠામી દુકડમ એટલે કઈ વસ્તુનું ખોટું લાગે તો બેન સોરી.
1: તો મારે પણ, હું પણ
0: હાસ તો વળી
1: મીઠામી દુકડમ કહું છું મારા તરફથી પણ. જો તમને કઈ ભૂલચૂક થઈ હોય બોલાય.
0: ના ના ના હવે તું તો નાની છો એટલે તારી બધી ભૂલચૂક માફ.
1: કઈ નથી હોતું
0: એટલે અત્યારે આપણે રજા લઈએ, ફરી મળીશું
1: ફરી
0: વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.